0: Άρα γουνάε. Άρα
1: γουνάε. Σίτε, πουτρί, καρέ σε γενιτρά θα. Καριέου ζάτ δάνε καρέ να θα. Ρε, ρε, δουστο, θάρ κινε χούι. Νερε ભέ ચલેસી ન જાને હી મોહી
2: કી મે નાગ કી ખગપતિ હોઈ મમ બલ જાન સહિત પતિ સોઈ
3: ઓ યે તો બૂઢા જટાયુ હે યે અવશ્ય હી આજ મેરે હાથ રૂપી તીર્થ મે અપને શરીર કા પરિત્યાગ કરેગા
1: રાવણ મેરી બાત સુન જાનકી જી કો છોડ કર કુશલ પૂર્વક અપને ઘર ચલા જા नहीं तो राम रोष पावक अति घोरा होई ही सकल सलब कुल तोरा।
3: अरे बूढ़े जटायु ठहर,
4: शायद तेरा काल ही तुझे यहां खींच लाया है।